નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે વૈશાખ દિનાંક 12, શક સંવત 1948, તદનુસાર તારીખ 2 મે ઈસવીસન 2026ને શનિવાર. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. પ્રાતઃસભાના પ્રારંભે સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ ધ્વનિથી.

અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીએ મહેશ વ્યાસના સ્વરમાં કાજી મહંમદ શાહની આ રચના.

0: કરે છે ત્યારે તેની આગળ બધા જ ધન ધૂળની જેમ તુચ્છ થઈ જાય છે. સંતોષથી તૃષ્ણાની મર્યાદા ઘટે છે. સંતોષ એક એવું અમૃત છે, તેની અનુભૂતિ માત્રથી આશા તૃષ્ણા એષ્ણા વાસનાની તરસ રહેતી નથી. જેની ઈચ્છાઓ ઓછી તેટલો તે ઓછો ગરીબ. કબીરજી કહે છે કે તૃષ્ણા સિંચી ના બુઝઈ, દિન દિન બઢતી જાય, જાવા સાકા રૂખ જ્યો, ઘન મેહા કુમી લાય. અર્થાત તૃષ્ણારૂપી વેલી પ્રેમરૂપી સિંચનને સમજતી નથી, વિના સિંચે પ્રતિદિન વધતી જ જાય છે. જેમ જાવાસાનું વૃક્ષ વરસાદના સિંચનથી સુકાઈ જાય છે અને વિના વરસાદે તે લીલુંછમ થઈ વધતું જાય છે, એ રીતે તૃષ્ણાનું જેમ શમન કરવામાં આવે તેમ તેમ તે વધતી જ જાય છે. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશામાં મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત્ત છે. ઈચ્છા જયવાળું તે પ્રાણી ઉર્ધ્વગામીવત્ત છે. જે સંતોષી છે તે સ્થિર બુદ્ધિવાળો છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના શ્રીમુખે શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા કહે છે, મારો ભક્ત તો સ્થિર બુદ્ધિવાળો હોય છે. તેની બુદ્ધિ આત્મકલ્યાણની સાધનામાં સ્થિર હોય છે, તે તેની વિશેષતા છે. પ્રજાહાતી યદા કામન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ય દૌચ્યતે. અર્થાત હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાને ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. સ્થિર બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ વિશે તો ભગવાને સ્પષ્ટતા કરી જ છે, પણ આવા સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો કયા કયા છે તે પણ જાણવું જરૂરી છે. જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં કેટલો સમય પસાર થયો તેનું અથવા તો કોઈ પણ વસ્તુનું ધ્યાન ન રહે, એટલું જ નહીં, પોતે કોણ છે, હુમાંથી તે બહાર નીકળી જાય, તે ક્યાં બેઠો છે, તેની આજુબાજુ શું થઈ રહ્યું છે તેનું પણ ધ્યાન ન રહે, પોતાની જાત સાથેનો સંબંધ પણ છૂટી જાય, આશા ઈચ્છા એષ્ણા વાસનામાંથી મુક્ત થઈ જાય અને જેનું મન અને હૃદય માત્ર ભગવદ્ ભાવમાં જ રમમાણ રહેતું હોય, આત્મા સાથે જ અનુબંધિત થઈને ઈશ્વર સાથે જ અનુસંધિત છે, તે સ્થિતપ્રજ્ઞ છે. સ્થિર બુદ્ધિથી કરેલા ધ્યાનથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. સ્થિર બુદ્ધિથી કરેલા ધ્યાનમાં આનંદનો જ અનુભવ થાય છે. એ આનંદ, એ જ બ્રહ્માનંદ, એ જ જીવનની ધન્ય ઘડી છે. સંતોષ એ માનવ જીવનનું અનમોલ ઘરેણું છે. માણસ જેટલો આત્મસંતોષી તેટલો તે વધુ સુખી છે અને અંદરથી સુખને સતત પ્રાપ્ત કરે છે.
1: અમૃતધારા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. અમૃતધારાનો વિષય હતો પરિતૃપ્તિ. વક્તા હતા ચંદ્રેશ દેસાઈ. મિત્રો, હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર. ભૂલે વિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ પ્રાદેશિક સમાચાર બાદ આપ સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સુરત ખાતે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડ યોજાઈ. દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC ત્રીજી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો. રાજ્યમાં વધતી ગરમીને કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો. રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું. અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડ

0: ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી આપી પ્રસ્થાન કરાવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાહસ, સેવા અને શૌર્યને સમર્પિત ગુજરાત પોલીસની 18 પ્લાટૂનના 750થી વધુ જવાનોની ઐતિહાસિક પરેડની સાથે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાઇકલના સ્ટન્ટે સૌનું દિલ જીતી લીધું હતું. વિશ્વ ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા હતા. તાળીઓના ગળગળાટ સાથે સુરતીઓએ પોલીસ જવાનો અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે
1: સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલું શહેર સુરત ભારતમાં અત્યંત ઝડપી વિકાસ પામતા શહેરો પૈકીનું એક શહેર છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને સિલ્ક ઉદ્યોગના કારણે આ શહેરમાં વિશ્વભરમાં માનભર્યું નામ ધરાવે છે. હજીરામાં અબજો રૂપિયાના ખર્ચે મલ્ટીનેશનલ કંપનીઓ સ્થાપેલા ઉદ્યોગ સુરતની કાયાપલટ કરી નાખી છે. સુરત આજે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ શહેરોમાં સ્થાન અને 123 પુલ સાથે સિટી ઓફ બ્રિજ તરીકેનું ગૌરવ મેળવ્યું છે.
0: કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જન્મેદનીને સંબોધન કર્યું હતું.
2: આપણા ગુજરાતે છેલ્લા અનેક વર્ષોથી ખૂબ જ સંઘર્ષ કરીને આ રાજ્યને દેશનું નંબર વન રાજ્ય સુધી પહોંચાડવા માટે આ રાજ્યના પ્રત્યેક નાગરિકોએ રાત દિવસ એક કરી છે, મહેનત કરી છે, કાલી મજૂરી કરી છે. રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકો એક ટીમ તરીકે આપણા રાજ્યને દેશના તમામ ક્ષેત્રોની અંદર આપણે વિકાસની ગતિ એ બુલેટ ટ્રેનની ઝડપે દોડાવી છે.
0: દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC ની ત્રીજી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો, જેમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ. તેના ભાગરૂપે આયોજિત પ્રવાસન પ્રમોશન સેમિનારમાં પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી પ્રવાસન સંભાવનાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં 1.13 લાખથી વધીને વર્ષ 2025-26માં 1.19 લાખ સુધી પહોંચી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સાપુતારામાં સનરાઇઝ પોઈન્ટના વિકાસ માટે 9.85 કરોડ રૂપિયાનું ઇન્ફાસ્ટ્રક્ચર કાર્ય ચાલુ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં પ્રવાસન સુવિધાઓના વિકાસ અને પ્રમોશન માટે અંદાજે 220 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. રાજ્યમાં વધતી જતી ગરમીને કારણે હીટ સ્ટ્રોકને લઈને અસરવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 25થી વધુ પથારીની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે 15થી વધુ તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવશે. રાજ્યમાં વધતી ગરમી વચ્ચે હીટવેવનો ખતરો વધ્યો હોવાથી રાજ્યભરમાં હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક મેનેજમેન્ટની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને લોકોને બપોરના સમય બહાર ન નીકળવા સહિત સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બપોર સમય કરફ્યુ જેવો માહોલ સર્જાય છે. સાંભળીએ એક અહેવાલ.
3: સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હાલમાં ગરમીની પરિસ્થિતિને ધ્યાને લઈ અને હીટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવેલ છે. આ સંપૂર્ણપણે એસી છે અને દર્દીઓ આવે ત્યારે હીટ સ્ટ્રોકના દર્દીઓને માટે ખાસ સંભાળ અને સારવાર અપાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓને જેમ બને તેમ જલ્દીથી સાજા કરી શકાય.
0: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુમંદિયા ગામના એક ધોરણ 12 પાસ આદિજાતિ યુવકે પોતે રોજગારી મેળવી સાથે સાથે અન્ય યુવાનોને પણ રોજગારી પૂરી પાડી રહ્યો છે. યુવાને પેવર બ્લોક ઉદ્યોગ થકી પગભર થવાની સાથે સાથે ગામડાના અન્ય યુવકોને રોજગારી આપી પગભર કર્યા છે. યુવાને શ્રી વાજપેયી બેંકેબલ યોજના થકી લોન મેળવી આજે પોતાની સાથે અન્ય 10 જેટલા યુવકોને પણ રોજગારી પૂરી પાડી સરકારના આ યોજનાના ઉદ્દેશ્યને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. સાંભળીએ લાભાર્થીને.
4: સોશિયલ મીડિયાનું ટ્રોલ કરતા કરતા મને એક એડ મળી કે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે પેવર બ્લોકનું કામકાજ ચાલુ. તો થોડી સ્ટડી કરવા પછી મને ખબર પડી કે આ બિઝનેસ બહુ સારો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વાજપેયી બેંકેબલ યોજના વિશે મને માહિતી આપી. એમાં ગવર્મેન્ટ બહુ સારી સબસિડી પણ આપે છે અને લોન પણ મને એમના થ્રુ બેંકમાંથી લોન મળ્યો અને 2,83,000 જેવો મને લોન આપવામાં આવ્યો છે. એના અંતર્ગત મને 5 લાખ રૂપિયાની સમથિંગની સબસિડી મળશે એટલે મને થોડું પ્રોત્સાહન જેવું મળ્યું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગઈકાલે દિલ્હીથી 1400 યાત્રિકો સાથેની વિશેષ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રાજ્યના પરંપરાગત ટિપ્પણી નૃત્ય સાથેના ગરબાથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ દર્શનાર્થીઓ પર પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી. દિલ્હીથી પધારેલા યાત્રાળુ વિરેન્દ્રસિંહે તેમનો પ્રતિભાવ આપ્યો.
1: उसके लिए मैं अपने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का, गुजरात सरकार का और दिल्ली सरकार का दिल से धन्यवाद करता हूँ. हम यहाँ दो दिन के लिए आए हैं. रहने खाने की सारी व्यवस्था बहुत अच्छी तरह मिली हमारे को. आज शाम को हम सोमनाथ महादेव का दर्शन करेंगे और उसके बाद जितने भी आसपास में धार्मिक और दर्शनिक स्थल है उनका सब दर्शन करने का हमें सौभाग्य प्राप्त हुआ है. इसके लिए हम दिल से मोदी जी का धन्यवाद करते हैं.
0: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી તારીખ અનુસાર આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે, જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. વિભાગે જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન બાદ 8 જૂન 2026થી શાળાઓ ફરી શરૂ થશે. પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓ માટે સમાન વેકેશન રહેશે. આ પરિપત્ર સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં પણ લાગુ થશે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક બામણકુવા ખીણમાં એક દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું છે. આ યુવક નહાવા ગયો તે દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં અગ્નિશમન ટીમે સ્થળ પર પહોંચી આધુનિક એઆઈ આધારિત સોનાર સિસ્ટમની મદદથી યુવકની શોધખોળ કરી અને ટૂંકા સમયમાં મૃતદેહ બહાર કાઢ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા આવતીકાલે દેશ સહિત રાજ્યભરમાં નીટ 2026ની પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષાના દિવસે 10:30 થી 6 કલાક સુધી પ્રતિબંધાત્મક આદેશો અમલમાં રહેશે. પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તે અંતર્ગત પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં અધિકૃત વ્યક્તિઓ સિવાયના અન્ય તમામ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે, તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તે સજાને પાત્ર થશે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે સિઝનનો 4થો વિજય મેળવ્યો છે અને પોઈન્ટ ટેબલમાં 6ઠા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 10 મેચમાંથી 6 જીત સાથે 4થા સ્થાને છે. 226 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા. આજે ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મેચ 7:30 વાગે શરૂ થશે. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરના 4થા સ્થાપના દિવસ પ્રસંગે નવું આકર્ષણ ફ્લાઇટ સિમ્યુલેટર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના વરદહસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. પાટણના સાયન્સ સેન્ટર ખાતે ઉમેરાયેલ અદ્યતન અને આકર્ષણરૂપ આ પહેલ દ્વારા અહીં આવતા શાળાના બાળકો, શિક્ષકો તેમજ મુલાકાતીઓને ચંદ્ર અને મંગળની વર્ચ્યુઅલ સફર પર જવાની મજા માણવા મળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સુરત ખાતે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડ યોજાઈ. દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીની 3જી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો. રાજ્યમાં વધતી ગરમીને કારણે હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અસરવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો. રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા અને હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર. ભૂલે વિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ હવે સાંભળીએ.

0: લીલી ભાર. નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: કાર્યક્રમ હમ હૈ રહી પ્યાર કે બસ કુછ હી પલો મેં.
2: નમસ્તે સુનીતા, કૈસી હો? આજ યહાં કૈસે આના હુઆ?
3: નમસ્તે દીદી, આજ મેરી બેટી 14 સાલ કી હો ગઈ હૈ, ઉસી કે લિયે ગિફ્ટ લેને આઈ હું.
2: બધાઈ હો, અબ ગિફ્ટ કે સાથ સાથ ઉસે HPV કા ટીકા ભી લગવા દો.
3: યે કોન સા ટીકા હૈ દીદી?
2: યે ટીકા સર્વિકલ કેન્સર સે હમારી બેટિયોં કા બચાવ કરતા હૈ, ઓર હમારી સરકાર ને ઇસે 14 સાલ કી લડકિયોં કે લિયે સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો મેં બિલકુલ મુફ્ત કર દિયા હૈ. મેં વહીં સે

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.
1: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચના આદેશ અનુસાર પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી ફરીથી મતદાનનો આરંભ. વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા 27 દેશથી વધારીને 41 દેશ કરાઈ. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો 100 અબજ ડોલરથી વધુ થયો. પરમાણુ ઉર્જા નિયામક બોર્ડે કુડનકુલમ પરમાણુ ઉર્જા

0: પ્રોજેક્ટ યુનિટ 5 અને 6 પર મુખ્ય ઉપકરણોની સ્થાપના માટે પરવાનગી આપી અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચના આદેશ અનુસાર પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. મગરહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં 11 અને ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તારમાં 4 મતદાન મથકોમાં આજે સવારે 7 વાગ્યાથી ફરી મતદાનનો આરંભ થયો છે, જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. પંચે જણાવ્યું હતું કે સંબંધિત મતદાન અધિકારીઓ અને નિરીક્ષકો પાસેથી મળેલી માહિતીના આધારે ફરી મતદાનનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન બુધવારે આ મતદાન મથકો પર મતદાન થયું હતું. પ્રાપ્ત માહિતીના આધારે પંચે આ મતદાન મથકો પર મતદાનને અમાન્ય જાહેર કર્યું છે. પંચે આ સંદર્ભમાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા 27 દેશથી વધારીને 41 દેશ કરી છે. દક્ષિણ ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલતા તેમણે કહ્યું કે કટોકટીના સંચાલનમાં લાંબા ગાળાના આયોજને મુખ્ય ભૂમિકા ભજવી હતી. સ્થાનિક ઉત્પાદન વધારવા અંગે પુરીએ કહ્યું કે એલપીજી ઉત્પાદનને મહત્તમ બનાવવા માટે રિફાઇનરીઓને આદેશ જાહેર કરવામાં આવ્યા હતા અને સ્થાનિક ઉત્પાદન 60% વધીને 36,000 મેટ્રિક ટન પ્રતિ દિવસથી 54,000 મેટ્રિક ટન પ્રતિ દિવસ થયું છે. સરકારે કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ઉર્જા પુરવઠો, દરિયાઈ કામગીરી અને ભારતીય નાગરિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારીઓ સુનિશ્ચિત કરી રહી છે અને તમામ જરૂરી પગલાં લઈ રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે એલપીજીની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં કાર્યવાહી ચાલી રહી છે.
1: तेल और प्राकृतिक गैस मंत्रालय ने एक बयान में कहा है कि देश भर में एलपीजी की जमाखोरी और कालाबाजारी रोकने के लिए कार्रवाई जारी है. देश भर में 2,300 से अधिक स्थानों पर छापेमारी की गई. इसके अलावा औद्योगिक आधार पर ऑनलाइन एलपीजी सिलेंडर बुकिंग 98% तक बढ़ गई और तकरीबन 49,80,000 घरेलू एलपीजी सिलेंडर की आपूर्ति की गई. 41,60,000 एलपीजी सिलेंडरों की बुकिंग हुई थी. आपूर्ति प्रमाणीकरण कोड आधारित आपूर्ति तकरीबन 93% तक बढ़ गई है. समाचार कक्ष से मैं मनोज.
0: સરકારે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અંગે વધુમાં જણાવ્યું કે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં કોઈપણ ભારતીય ધ્વજવાળા જહાજ સાથે કોઈ ઘટના બની નથી. ભારતીય નાગરિકોના પ્રશ્નોના જવાબ આપવા માટે વિદેશ મંત્રાલયમાં સમર્પિત વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. સરકારે ખાતરી આપી કે ફ્લાઇટની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને પ્રદેશના વિવિધ સ્થળોએ ભારત માટે વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે 4 વર્ષ પહેલાં અમલમાં આવેલા ભારત સંયુક્ત આરબ અમીરાત યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ એ ભારતીય ખેડૂતો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને અન્ય વ્યવસાયો માટે પરિવર્તનશીલ તકો ઊભી કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત રીતે વધી રહ્યા છે, જે 100 અબજ ડોલરને પાર કરી ગયા છે. સેવા ક્ષેત્ર પણ સતત વિકાસ કરી રહ્યું છે. નવા બજારો ખુલી રહ્યા છે અને મૂલ્યમાં વધારો કરી રહ્યા છે. શ્રી ગોયલે એ પણ નોંધ્યું કે રત્નો અને જવેરાત, એન્જિનિયરિંગ માલ, ઇલેક્ટ્રોનિક્સ અને કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરણથી મૂર્ત લાભ મળી રહ્યો છે. તેમણે ભાર મૂક્યો કે યુએઈમાંથી સીધા વિદેશી રોકાણ અને ભારતમાંથી વિદેશી રોકાણ બંને દેશો વચ્ચે વધતા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ જણાવ્યું કે નોટબંધીની જાહેરાતના 3 વર્ષ પછી ચલણમાં રહેલી 2,000 રૂપિયાની નોટમાંથી 98.47% નોટ બેન્કોમાં પરત આવી ગઈ છે. કેન્દ્રીય બેન્કે 19 મે 2023ના રોજ તેની ચલણ વ્યવસ્થાપન કવાયતના ભાગરૂપે 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે ચલણમાં રહેલી આવી નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ હતું. 30 એપ્રિલ 2026 સુધીમાં આંકડો ઝડપથી ઘટીને 5,451 કરોડ રૂપિયા થઈ ગયો છે. નોટબંધીની જાહેરાત પછી 19 આરબીઆઈ ઓફિસોમાં 2,000 રૂપિયાની નોટો માટે વિનિમય સુવિધા ઉપલબ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. પરમાણુ ઉર્જા નિયામક બોર્ડ AERB એ કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ KKNPP યુનિટ 5 અને 6 પર મુખ્ય ઉપકરણોની સ્થાપના માટે પરવાનગી આપી છે, જેમાં

0: ઊર્જા નિગમ લિમિટેડને રિએક્ટર પ્રેશર વેસલ્સ, સ્ટીમ જનરેટર સહિત મુખ્ય પ્લાન્ટ ઉપકરણો સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. એઈઆરબીએની સલામતી આવશ્યકતાઓ અનુસાર યુનિટની ડિઝાઇનને સંતોષતી બહુ તબક્કાની સલામતી સમીક્ષા પછી આ પરવાનગી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં સ્થિત કુડનકુલમ પ્રોજેક્ટ સાઇટમાં વીવીઈઆર ડિઝાઇન પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરના 6 એકમો છે, જે રશિયાના ટેકનિકલ સહયોગથી સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. પંચાયતી રાજ મંત્રાલય આજે હૈદરાબાદમાં આત્મનિર્ભર પંચાયત પહેલ પર એક આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે. આ કાર્યશાળામાં આત્મનિર્ભર પંચાયતના ઉદ્દેશો અને કાર્યપદ્ધતિનો પરિચય કરાવવામાં આવશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ પંચાયતી રાજ મંત્રાલયની એક મુખ્ય પહેલ છે. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ સંબોધન કરશે. ત્યારબાદ રાષ્ટ્રીય નીતિ, ઉદ્દેશો, ટેકનોલોજી રોડમેપ અને અપેક્ષિત પરિણામો પર વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવશે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે સિઝનનો 4th વિજય મેળવ્યો છે અને પોઈન્ટ ટેબલમાં 6th સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 10 મેચમાંથી 6 જીત સાથે 4th સ્થાને છે. 226 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે KL રાહુલે 40 બોલમાં 75 રન, જ્યારે પ્રથમ નિશાનકાએ 33 બોલમાં 62 રન બનાવ્યા. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. બેડમિન્ટનમાં ભારતીય પુરુષ ટીમ આજે ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા થોમસ કપ 2026ની સેમીફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈને 3-0 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. લક્ષ્ય સેને પ્રથમ મેચમાં ચો ટીએન ચેનને હરાવીને ભારતની વિજયી શરૂઆત કરી હતી. ત્યારબાદ સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ચીઉ હશિયાંગ ચીહ અને વાંગ ચી લીનને હરાવ્યા. અંતે આયુષ શેટ્ટીએ લીન ચુન ઈને હરાવીને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. દરમિયાન પીવી સિંધુની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ ઉપર ઉબર કપ 2026માં ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહી. ચીન સામે હારીને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બોત્સવાનાના ગેબેરોનમાં આજથી શરૂ થઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ રિલે 2026માં 21 સભ્યોની ભારતીય ટુકડી 5 ઇવેન્ટમાં ભાગ લેશે. ગેબેરોનમાં કુલ 6 રિલે ઇવેન્ટ્સ, પુરુષો, મહિલાઓ અને મિશ્ર 400 મીટર અને 100 મીટર સ્પર્ધા યોજાશે, જે આફ્રિકામાં પ્રથમ વખત યોજાનાર વર્લ્ડ એથ્લેટિક રિલે છે. ભારત 6 રેસમાંથી 5માં ટીમો મેદાનમાં ઉતરશે, જેમાં મહિલાઓની 400 મીટર એકમાત્ર અપવાદ છે. 2 મિશ્ર રિલેમાંથી ટોચની 6 ટીમો આ વર્ષના અંતમાં બુડાપેસ્ટમાં યોજાનારી પ્રથમ વર્લ્ડ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમંગીની સોનારા.
1: આજના વિવિધ અખબારોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 903 રૂપિયાનો વધારો મુખ્ય હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયે એપ્રિલમાં GST કલેક્શન 8.7% વધીને 2.43 લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ હોવાનું. આ ઉપરાંત ઈરાને પાકિસ્તાન મારફતે નવી દરખાસ્ત મોકલી, જે ટ્રમ્પે ફગાવી તે પોતાના પહેલા પાના પર છાપ્યું છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં 15 બુથ પર આજે ફરીથી મતદાન હોવાનું પણ વિવિધ અખબારોમાં પહેલા પેજ પર જોવા મળી રહ્યું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચના આદેશ અનુસાર પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી ફરીથી મતદાનનો આરંભ. વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા 27 દેશથી વધારીને 41 દેશ કરી. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો 100 અબજ ડોલરથી વધુ થયો. પરમાણુ ઉર્જા નિયામક બોર્ડે કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ યુનિટ 5 અને 6 પર મુખ્ય ઉપકરણોની સ્થાપના માટે પરવાનગી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. ઝરોખા બાદ તરત જ 8:35 સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 વાગે કાર્યક્રમ આજ કે ફનકાર,

ગુજરાતી ફિલ્મી ગીતો માણશો 10:02. સાડા 10 વાગે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

અગિયાર વાગીને બે મિનિટે કાર્યક્રમ દિલસે, 11:30 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ તરન્નુમનો, બપોરે 12:05 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 વાગ્યાનો સમય રહેશે સુરીલા

મિનિટે કાર્યક્રમ દિલસે 11:30 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ તરન્નુમનો. બપોરે 12:05 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 વાગ્યાનો સમય રહેશે સુરીલા સફર કાર્યક્રમનો.

બપોરે 2 વાગે કાર્યક્રમ ત્રિવેણી, 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 3 વાગે મન ચાહે ગીત સાંભળશો, 3:30 વાગ્યાનો સમય રહેશે નાટ્ય તરંગનો,

ચાર વાગે પિટારા કાર્યક્રમ અંતર્ગત આજે શનિવાર, તો સાંભળશો ગીતો ભરી કહાની. સાંજે 5 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ 5:30 વાગે. 6 વાગે કાર્યક્રમ સુરીલા સફર.

સાંજે 7 વાગે સેલિબ્રિટી સ્પેશિયલ વિશેષ જયમાલા કાર્યક્રમ સાંભળશો. 8 વાગ્યાનો સમય રહેશે હવા મહેલનો. 8:15 જરોખા સાથે ચિત્રલોક.

રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. ફિલ્મ સંગીત માણશો 9:30 વાગે. 10 વાગ્યાનો સમય રહેશે છાયાગીત કાર્યક્રમનો અને 10:30 વાગે કાર્યક્રમ ઢળતી જાય રાત.

મિત્રો, આ હતી માહિતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. ચિત્રલોક કાર્યક્રમ બસ થોડી જ વારમાં.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચૂંટણી પંચના આદેશ અનુસાર પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી ફરીથી મતદાનનો આરંભ. વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા 27 દેશથી વધારીને 41 દેશ કરી. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો $100 અબજ થી વધુ થયો. પરમાણુ ઉર્જા નિયામક બોર્ડે કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ યુનિટ 5 અને 6 પર મુખ્ય ઉપકરણોની સ્થાપના માટે પરવાનગી આપી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વ સંઘર્ષને અંત લાવવા માટેના ઈરાનના તાજેતરના પ્રસ્તાવને નકારી કાઢ્યો. પંચાયતી રાજ મંત્રાલય આજે હૈદરાબાદમાં આત્મનિર્ભર પંચાયત પહેલ પર એક આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે. આરબીઆઈએ જણાવ્યું કે નોટબંધીની જાહેરાતના 3 વર્ષ પછી ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોમાંથી 98.47% નોટ બેન્કોમાં પરત આવી ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા આવતીકાલે દેશ સહિત રાજ્યભરમાં NEET 2026ની પરીક્ષા યોજાશે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સુરત ખાતે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની પરેડ યોજાઈ. દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC ની 3જી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

0: વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન રવાંડાના દ્વિપક્ષીય આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. રાજ્યમાં વધતી ગરમીને કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો. રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે 4 મેથી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગઈકાલે દિલ્હીથી 1400 યાત્રિકો સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ મહેંદી રંગ લાગ્યો ફિલ્મના આ ગીતથી, સમુસ્વર લતા મંગેશકર, પિનાકીન શાહ અને સાથીઓનો.

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો હું ખેલ થતી લો ગુજરાતી ભાઈ ખેલ થતી લો ગુજરાતી.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ દલડા લીધા ચોરી રાજ આ ફિલ્મનું ગીત પ્રફુલ દવે અને દીપાલી સોમૈયાનો સ્વર.

0: માલિની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ મણિયારો ફિલ્મનું ગીત, દિવાળીબેન ભીલ અને મહેન્દ્ર કપૂરનો સ્વર.

મિત્રો, મણિયારો ફિલ્મના ગીત સાથે જ ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સવારના 10:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆત કરીએ તુમ્હારી સુલુ ફિલ્મના આ ગીતથી. સ્વર, ગીત, સંગીત ગુરુ રંધાવાના

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सौ बने खुशहाल।
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ રેડિયો ફિલ્મનું ગીત હિમેશ રેશમિયાના સ્વરમાં, ગીતકાર સુબ્રત સિન્હા અને સંગીત હિમેશ રેશમિયાનું।

મિત્રો, હમણાં ગીત સાંભળ્યું શ્રેયા ઘોષાલ અને તોશી રાણાના સ્વરમાં. ફિલ્મ હતી શોર ઇન ધ સિટી. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ પીકે ફિલ્મનું ગીત, શાન અને શ્રેયા ઘોષાલનો સ્વર, સ્વાનંદ કિરકિરેના શબ્દો અને સંગીત શાંતનુ મૈત્રાનો.

હવે સાંભળીએ પરિણીતા ફિલ્મનું ગીત. શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમનો સ્વર, સ્વાનંદ કિરકિરેના શબ્દો અને સંગીત શાંતનુ મૈત્રાનું.

0: મિત્રો, આ ગીત સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ અજય રાયના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવાના ઈરાનના પ્રસ્તાવને નકારતા કહ્યું કે ઈરાનની માંગણીઓ સ્વીકારી શકાતી નથી. રાજ્યમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદના નામ નક્કી કરવા માટે મહત્વની બેઠક યોજાશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કોલ ઇન્ડિયા લિમિટેડના સામાજિક જવાબદારી ભંડોળ સાથે મત્સ્ય સાગરમાલા કાર્યક્રમ હેઠળ સ્થાપિત સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાણા સરકારે શૈક્ષણિક સામગ્રીના વિતરણમાં જવાબદારી વધારવા માટે નવી કેન્દ્રીયકૃત ખરીદી નીતિ લાગુ કરી. પશ્ચિમ બંગાળના 2 વિધાનસભા મતવિસ્તારમાં 15 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં ફરીથી મતદાન ચાલી રહ્યું છે. બેડમિન્ટનમાં આજે ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા થોમસ કપ 2026ના સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. ફૂટબોલમાં ભારતીય ટીમ આજે ચીનમાં ઓસ્ટ્રેલિયા સામે AFC U17 મહિલા એશિયન કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો નિયમિત રીતે આરંભ. મુંદ્રા પોર્ટ પર ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ DRIએ કરેલી કાર્યવાહીમાં 19.87 કરોડ રૂપિયાની કિંમતનો આયાતી સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરના 4th સ્થાપના દિવસ પ્રસંગે નવું આકર્ષણ ફ્લાઇટ સિમ્યુલેટર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક બામણકુવા ખીણમાં એક દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, સિક્કિમ અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. બોત્સવાનાના ગેબેરોનમાં આજથી શરૂ થઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ રિલે 2026માં 21 સભ્યો

0: સભ્યોની ભારતીય ટુકડી 5 ઇવેન્ટમાં ભાગ લેશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, રજૂ કરીએ છીએ થીમ બેઝ ગીતોનો કાર્યક્રમ દિલ સે. દિલ સે કાર્યક્રમમાં આજે વાત દિલની. સાંભળીએ સૌ પ્રથમ આ ગીત ઝંઝીર ફિલ્મનો, સ્વર આશા ભોસલેનો, પ્રકાશ મહેરાના શબ્દો અને સંગીત કલ્યાણજી આનંદજીનું.

જમાને કો દિખાના હૈ, આ ફિલ્મનું ગીત સાંભળીએ આડી બર્મનના સ્વરમાં. મજરૂ સુલતાનપુરીના શબ્દો અને સંગીત આડી બર્મનનું.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ યાદો કી બારાત ફિલ્મનું ગીત, આશા ભોસલે અને કિશોર કુમારનો સ્વર, મજરૂ સુલતાનપુરીના શબ્દો અને આડી બર્મનનું સંગીત.

અમિતાભ બચ્ચન, આશા ભોંસલે અને શરદ કુમારના સ્વરમાં આ છે ધ ગ્રેટ ગેમ્બલર ફિલ્મનું ગીત. સંગીત છે રાહુલ દેવ બર્મનનું, બોલ આનંદ બક્ષીના.

ધ ગ્રેટ ગેમ્બલર આ ફિલ્મનું ગીત આપ માણી રહ્યા હતા. આ સાથે જ થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 11:30 થઈ છે. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. અપેક્ષાનું એ અંતિમ પીંછું ખર્યા પછી સંબંધ હળવો ફૂલ બની ગયો. સમજાયું નહીં ભાર ગયો કે વજન. કાર્યક્રમમાં આરંભે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં છોટી સી બાત ફિલ્મનું આ ગીત, સંગીત સલીલ ચૌધરીનું, શબ્દરચના યોગેશની.

ઉદાસીના વાદળ ખંખેરી થોડું મોજમાં રહીએ, જીવ્યા વગરની જિંદગી સાથે વાટાઘાટો કરીએ. ચાલ હું મારી કહું અને તું તારી કહે, શમળાની પાળે બેસી બે ઘડી વાતો કરીએ. આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં સાંભળીએ બાતો બાતો મેં ફિલ્મનું આ ગીત. સંગીત રાજેશ રોશનનું, બોલ અમિત ખન્નાના.

પારકાને ક્યાં શોધવા, અહીં પોતાના જ ખોવાઈ ગયા. રેતી જેવા હતા મારા સ્વપ્ન, મોજાથી ધોવાઈ ગયા. વીતેલી વાતોને યાદ કરી તો આંસુ છલકાઈ ગયા. સંબંધો ઘણા મળ્યા, અમુક દિલમાં સચવાઈ ગયા. યાદોની તિજોરી ખોલી જ્યારે તો આ હોઠ મલકાઈ ગયા. અમુક મિત્રો એવા મળ્યા જે દિલ પર છવાઈ ગયા. લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ દિલ અપના ઔર પ્રીત પરાઈ ફિલ્મનું ગીત. સંગીત શંકર જયકિશનનું, બોલ શૈલેન્દ્રના.

0: કુરબાની ફિલ્મના આ ગીત સાથે જ તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં પુનઃ મતદાનમાં સવારે 9 વાગ્યા સુધી મગરહાટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 16.68% અને ડાયમંડ હાર્બર વિધાનસભા વિસ્તારમાં 15.83% મતદાન નોંધાયું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનમાંથી આયાત થતી કાર અને ટ્રક પર 25% ટેરિફ વધારવાની જાહેરાત કરી. આનાથી યુરોપ સાથે અમેરિકાના વેપાર તણાવમાં વધારો થયો. દેશની સર્વોચ્ચ અદાલતે માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને મતગણતરી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવાના ચૂંટણી પંચના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો. બિહારમાં આજે વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થયો. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર ઘરે ઘરે જઈને ગણતરી પ્રક્રિયા 30 મે સુધી ચાલુ રહેશે. આજે કાઠમંડુમાં ભારત અને નેપાળ વચ્ચે આગામી ચોમાસા પહેલા પૂરની આગાહી અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાશે. જમ્મુ કાશ્મીરના ડોડા પાસે ભૂસ્ખલન થતાં બટોટા કિશ્તવાળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 244 બ્લોક થઈ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતના દરિયાકિનારે આવેલા ડુમસ સી ફેસ ખાતે વહેલી સવારે યોગાસન કરીને સ્વસ્થ ગુજરાત ફિટ ગુજરાતનો સંદેશો આપ્યો. ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ આજે અમદાવાદ ખાતે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી. સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વર્ષ 2050 સુધીમાં દેશમાં સર્ક્યુલર ઇકોનોમીનો વ્યાપ 2 ટ્રિલિયન ડોલર સુધી વધવાનો છે અને આ ક્ષેત્રે વ્યાપક તકો છે. ભરૂચમાં ગઈકાલે ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, સિક્કિમ અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. અને બીસીસીઆઈ આજે મહિલા T20 ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. બપોરે 12:05 વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ કાર્યક્રમ યાદો કી મહેફિલ

બપોરે 1 કલાકે સુરીલા સફર, બપોરે 2 વાગે ત્રિવેણી કાર્યક્રમનું પુનઃ પ્રસારણ, 2:35 ગુજરાતી ગીતો આપ માણી શકશો, 3 કલાકે વિવિધ ભારતી મુંબઈથી રિલે કાર્યક્રમ મન ચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ.

સાંજે 4 કલાકે પિટારા, જેમાં ગીતો ભરી કહાની આપ સાંભળશો. 5 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતો લઈને હાજર થઈશું કાર્યક્રમ સુરીલી સાંજમાં. સુરીલા સફર, જેમાં હિન્દી રેટ્રો ગીત આપ માણી શકશો 6:00. 7 વાગે વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ.

0: રાત્રે 8 કલાકે કાર્યક્રમ હવા મહલ, 8:15 કાર્યક્રમોનું વિવરણ આપ સાંભળશો ઝરોખા અંતર્ગત. ત્યારબાદ નવા ફિલ્મી ગીતો આપ માણી શકશો ચિત્રલોકમાં. રાત્રે 9 કલાકે કાર્યક્રમ આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત. રાત્રે 10 કલાકે કાર્યક્રમ છાયા ગીત, 10:30 ઢલતી જાહેરાત. આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં જોડાઈશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે.
1: બોલ રહી હૈ યે હૈ રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. યાદો કી મહેફિલ કાર્યક્રમ બસ કુછ પલો મેં

0: सलील चौधरी के संगीत निर्देशन में प्रेम धवन का लिखा गीत अभी आपने सुना। स्वर लता मंगेशकर और साथियों का था। फिल्म का नाम था जागते रहो।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજી નો સંકલ્પ.
1: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
0: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને

0: તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: लता मंगेशकर की आवाज़ में हम आपको फिल्म मधुमति का गीत सुनवा रहे हैं. गीत रचना शैलेंद्र की और संगीत रचना सलिल चौधरी की.

0: लता मंगेशकर को अभी आपने सुना, फिल्म का नाम था परख। इस गीत को शैलेंद्र ने लिखा और धुन बनाई वही यानी सलील चौधरी ने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
0: ये स्वर है लता मंगेशकर का, फिल्म का नाम अग्नि परीक्षा।

0: बतौर बाल कलाकार उन्होंने रंगमंच की दुनिया में रखा था अपना पहला कदम।
1: कभी किसी जगह पे बच्चे का रोल हुआ तो सागर साहब मुझे ले जाते थे उस नाटक में रोल करने के लिए।
0: जिंदगी की राहें उन्हें ले आई फिल्म निर्देशन की दुनिया में। सन 1977 दूसरा आदमी।
2: अरे चल कहीं दूर निकल जाए।
0: 1981 बसेरा।
3: जहाँ पे सवेरा हो बसेरा वही है।
0: 1984 दुनिया।
2: तू चांद नगर की शहजादी मैं जिस धरती का बन जाऊं।
0: 1993 फिल्म साहिबा।
2: कैसे जियूंगा
0: रंगमंच और सिनेमा के जाने माने निर्देशक रमेश तलवार।
3: नजरों से कह दो प्यार।
0: उजाले उनकी यादों के 3 मई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં બે બેઠકોના 15 બુથ પર શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ બે કલાકમાં 16% વધુ મતદાન. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું. પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR દાખલ કરી. અને IPL ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. પશ્ચિમ બંગાળમાં બે વિધાનસભા બેઠકોના 15 બુથ પર આજે ચાલી રહેલા પુનઃ મતદાનના પહેલા બે કલાકમાં 16% વધુ મતદાન થયું. બંને વિધાનસભા મતવિસ્તારોમાંથી કોઈ પણ ગેરરીતિના અહેવાલ નથી. મતગણતરી 4 મેના રોજ થશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
1: પશ્ચિમ બંગાળ કે 2 નિર્વાચન ક્ષેત્રો કે 15 બુથો પર આજ સુબહ 7 બજે સે દોબારા મતદાન શરૂ હો ગયા હૈ. ઇનમે સે 11 બુથ પશ્ચિમ મગરાહાટ મે ઓર 4 બુથ ડાયમંડ હાર્બર વિધાનસભા ક્ષેત્ર મે હૈ. અનિયમિતતાઓ કી રિપોર્ટ મિલને કે બાદ ચુનાવ આયોગ ને દોબારા મતદાન કા આદેશ દિયા હૈ. ઇસ બીચ એક અન્ય ઘટનાક્રમ મે સુપ્રીમ કોર્ટ ને એક વિશેષ પીઠ કા ગઠન કિયા હૈ જો તૃણમૂલ કોંગ્રેસ કી ઉસ અપીલ પર તત્કાલ સુનવાઈ કરેગી જિસમે કલકત્તા હાઈ કોર્ટ કે ઉસ આદેશ કો ચુનૌતી દી ગઈ હૈ જિસમે મતગણના કેન્દ્રો કે કર્મચારીઓ को केवल केंद्र सरकार के कर्मचारियों तक ही सीमित कर दिया गया था. न्यायमूर्ति PS नरसिम्हा और न्यायमूर्ति जयमाल्य बागची की पीठ आज सुबह करीब 10:30 बजे इस मामले की सुनवाई करेगी. कोलकाता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा.
0: સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાની ના પાડી છે. ન્યાયાધીશ PS નરસિંહા અને જયમલ્યા બાગચીની બેન્ચે નિર્દેશ આપ્યો કે પંચની માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવે. આ નિર્ણય તૃણમૂલ કોંગ્રેસ માટે મોટો ફટકો છે, જેણે આ પગલાંને પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું હતું કે અધિકારીઓની પસંદગી ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં છે. તેમણે ઉમેર્યું હતું કે એજન્ટો અને નિરીક્ષકો દરેક મતગણતરી કેન્દ્ર પર પહેલાથી જ હાજર છે. કમિશનના વકીલે સ્પષ્ટતા કરી હતી કે રિટર્નિંગ અધિકારીઓ રાજ્ય સરકારના કર્મચારી છે અને અન્ય અધિકારીઓની નિમણૂક માટે જવાબદાર છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે CCTV ફૂટેજ સાચવવાનો આગ્રહ કર્યો હતો. પંચે અદાલતને જાણ કરી હતી કે આ ફૂટેજ 45 દિવસ સુધી સાચવવામાં આવશે. અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે ચૂંટણી પંચના પરિપત્રનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલને લોકસભાના 30 સભ્યો ધરાવતી અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં

0: આવ્યા છે. લોકસભાના ભાજપના સાંસદ બૈજયંત પાંડાને જાહેર ઉપક્રમ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હશે. લોકસભાના કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હશે. લોકસભાના ભાજપના સાંસદ ફગ્ગનસિંહ કુલસ્તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સભ્યો હશે. સમિતિઓનો કાર્યકાળ આગામી વર્ષના 30 એપ્રિલ સુધી રહેશે. આગામી ચોમાસા પહેલા પૂરની આગાહી અંગે ચર્ચા કરવા માટે ભારત અને નેપાળ વચ્ચે આજે કાઠમંડુમાં એક બેઠક મળશે. ભારતીય પક્ષનું નેતૃત્વ બિહાર જળ સંસાધન વિભાગના મુખ્ય સચિવ સંતોષકુમાર માલ કરશે. આ બેઠક 30 એપ્રિલ અને 1 મેના રોજ કાઠમંડુમાં યોજાયેલી 2 દિવસીય ભારત નેપાળ સંયુક્ત સમિતિ ઓન કોસી અને ગંડક પ્રોજેક્ટની બેઠકના સમાપન બાદ યોજાશે. બેઠકમાં બંને પક્ષો પાણી વ્યવસ્થાપન અને માળખાગત સુવિધાઓ સંબંધિત અનેક મુખ્ય મુદ્દાઓ પર સંમત થયા હતા. નેપાળે પશ્ચિમ કોસી મુખ્ય નહેરના 35 કિલોમીટર લાંબા નેપાળી ભાગ તેમજ કોસી બેરેજ, ગંડક બેરેજ અને પશ્ચિમ મુખ્ય નહેરના કેટલાક ભાગોમાંથી અતિક્રમણ દૂર કરવા સંમતિ આપી છે. પશ્ચિમ કોસી મુખ્ય નહેરના પાળા પર ઇલેક્ટ્રિક થાંભલાઓને સ્થાનાંતરિત કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જળ સંસાધન વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર આ પગલાંથી કાર્યકારી પડકારો ઘટાડવા અને નહેર અને તેની ઉપનદીઓની જાળવણીમાં સુધારો થવાની અપેક્ષા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગનો હેતુ પૂર વ્યવસ્થાપન પ્રક્રિયાને મજબૂત બનાવવા અને ચોમાસા દરમિયાન વધુ સારી તૈયારી સુનિશ્ચિત કરવાનો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન EU-માંથી આયાત થતી કાર અને ટ્રક પર 25% ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. આનાથી યુરોપ સાથે અમેરિકાના વેપાર તણાવમાં વધારો થયો છે. ટ્રમ્પે યુરોપિયન ઓટોમેકર્સને તેમનું ઉત્પાદન અમેરિકામાં સ્થાનાંતરિત કરવા વિનંતી કરી. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
1: अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने यूरोपीय संघ पर व्यापार समझौते का पालन न करने का आरोप लगाया है. उन्होंने यूरोप की वाहन निर्माता कंपनियों से अमरीका में अपना उत्पादन स्थानांतरित करने का आग्रह किया. ये कदम यूरोपीय संघ और अमरीका द्वारा ट्रंप के टर्नबेरी गोल्फ कोर्स में हुए समझौते के एक साल से भी कम समय के बाद उठाया गया है. इसके अंतर्गत अधिकांश यूरोपीय वस्तुओं पर 15% शुल्क निर्धारित किया गया था. यूरोपीय आयोग ने कहा कि वह अपनी प्रतिबद्धताओं को पूरा कर रहा है और अमेरिका से स्पष्टीकरण मांग रहा है. आयोग ने कहा कि वह अपने हितों की रक्षा के लिए अपने विकल्प खुले रखेगा. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગાનાએ ડેટા ગોપનીયતાની ચિંતાઓને કારણે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત આરોગ્ય સમજૂતી કરારને નકારી કાઢ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાના એક નવા કરારની માંગ કરી રહ્યું છે. ગાનાના ડેટા સંરક્ષણ આયોગના પ્રમુખ આર્નોલ્ડ કાવારાપુઓએ જણાવ્યું હતું કે આ દરખાસ્તથી અમેરિકી સંસ્થાઓને પૂરતા રક્ષણાત્મક પગલાં વિના સંવેદનશીલ આરોગ્ય ડેટાની વ્યાપક એક્સેસ મળી હોત. વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા ગાના સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે, પરંતુ દ્વિપક્ષીય વાટાઘાટોની વિગતો જાહેર કરી નથી. સમાચાર એજન્સી CBS ન્યૂઝ અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્ર જર્મનીમાંથી 5,000 અમેરિકન સૈનિકો પરત બોલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ પગલું ઈરાન સંબંધિત અમેરિકન લશ્કરી કાર્યવાહીને લઈને અમેરિકા અને મુખ્ય યુરોપિયન સાથીઓ વચ્ચે વધતા તણાવ તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો સહયોગીઓ અને ખાસ કરીને જર્મનીની ભૂમિકાથી નાખુશ છે, જેના કારણે અમેરિકી સંરક્ષણ વિભાગ જર્મનીમાં તેના સૈનિકોની સંખ્યામાં આંશિક ઘટાડો કરવા યોજના બનાવી રહ્યું છે. હાલમાં જર્મનીમાં આશરે 36,000 અમેરિકી સૈનિકો તૈનાત છે. આ સાથે અમેરિકા યુરોપિયન કમાન્ડ, અમેરિકા આફ્રિકા કમાન્ડ અને રામસ્ટીન એરબેઝ જેવા મહત્વપૂર્ણ સ્થાપનોનું સંચાલન કરી રહ્યું છે. પંજાબ પોલીસે રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR દાખલ કરી છે. પાઠક તાજેતરમાં આમ આદમી પાર્ટીના 6 અન્ય રાજ્યસભા સાંસદો સાથે ભાજપમાં જોડાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના 2 અલગ અલગ જિલ્લાઓમાં 2 FIR દાખલ કરવામાં આવી છે. જિલ્લાઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. IPL ક્રિકેટમાં આજે ચેન્નઈના MH ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 7

0: વિકેટથી હરાવ્યું. 226 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે KL રાહુલે 40 બોલમાં 75 રન કર્યા, જ્યારે પથુમ નિશાનકાએ 33 બોલમાં 62 રન બનાવ્યા. જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આજે સત્તાવાર રીતે પ્રારંભ થયો. ટ્રેન સવારે 6:20 કલાકે જમ્મુથી રવાના થઈ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 30 એપ્રિલે ટ્રેનને લીલી ઝંડી આપીને આ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે તેને જમ્મુ અને કાશ્મીર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી. વંદે એક્સપ્રેસ મુસાફરી જમ્મુ અને શ્રીનગર વચ્ચે કનેક્ટિવિટીને મજબૂત બનાવશે તેવી સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળમાં 2 બેઠકોના 15 બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ 2 કલાકમાં 16% વધુ મતદાન. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું. પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR દાખલ કરી. અને IPL ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. થોડી ક્ષણોમાં આપ સાંભળશો વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ સુરીલા સફરનો શેષ ભાગ, પરંતુ તે પહેલા આ સંદેશ.
2: नमस्ते कविता, अच्छा लगा कि आप आयुष्मान आरोग्य मंदिर में सर्विकल कैंसर की जांच के लिए आईं।
3: अरे दीदी, मेरी बेटी ने मुझे प्रोत्साहित किया।
2: आपकी बेटी तो बहुत समझदार है। बेटा, तुम कितने साल की हो?
3: मैं 14 साल की हूँ।
2: अब आपको अपनी बेटी को सर्विकल कैंसर से बचाने के लिए टीका लगवाने लाना होगा।
3: क्या कैंसर के लिए भी टीका होता है?
2: हाँ, ये एक ऐसा कैंसर है जिससे HPV की वैक्सीन के जरिए बचाव किया जा सकता है।
3: धन्यवाद दीदी।
2: जरूर, अपनी बेटी को HPV का टीका लगवाने के लिए वैक्सीन पोर्टल UWIN पर रजिस्टर करना मत भूलना।
4: भारत सरकार ने सर्विकल कैंसर से बचाव के लिए 14 साल की लड़कियों के टीकाकरण को सरकारी स्वास्थ्य केंद्रों पर निशुल्क उपलब्ध किया है. आज ही www.uwin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं. ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.

0: ताइपे को 3-0 से पराजित किया था। फुटबॉल में भारतीय टीम AFC अंडर 17 महिला एशिया कप में आज चीन में ऑस्ट्रेलिया के साथ अपना अभियान शुरू कर रही है। भारत 2005 के बाद पहली बार इस प्रतियोगिता में हिस्सा ले रहा है। अंडर 17 राष्ट्रीय टीम मैच भारतीय समयानुसार शाम 5 बजे से शुरू होगा। ये भारतीय महिला फुटबॉल के लिए एक और ऐतिहासिक क्षण है। वरिष्ठ टीम और अंडर 20 टीम के बाद भारत तीसरी बार महिला एशिया कप में हिस्सा ले रहा है। मुख्य कोच पामेला कोंची ने कहा कि महीनों की तैयारी के बाद टीम उत्साहित और तैयार है। अंत में मुख्य समाचार एक बार फिर। पश्चिम बंगाल विधानसभा चुनाव में मतगणना पर्यवेक्षकों के रूप में केवल केंद्रीय कर्मचारियों की नियुक्ति के निर्वाचन आयोग के फैसले पर सर्वोच्च न्यायालय का हस्तक्षेप से इनकार, कहा अधिकारियों का चयन आयोग का अधिकार। पश्चिम बंगाल की 2 विधानसभा सीटों के 15 बूथों पर पुनर्मतदान जारी, दोपहर 1 बजे तक लगभग 56% मतदान। लोकसभा अध्यक्ष ने वर्ष 2026-27 के लिए 4 संसदीय समितियों का पुनर्गठन किया। भारत और नेपाल के बीच बाढ़ पूर्वानुमान मॉडल पर चर्चा जारी। मौसम विभाग का अगले 2 दिन पूर्वोत्तर और देश के प्रायद्वीपीय हिस्सों में तेज वर्षा का अनुमान। IPL क्रिकेट में आज शाम चेन्नई सुपर किंग्स का मुकाबला मुंबई इंडियंस से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्र।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार हेमांगिनी सोनारा वांचे छे। રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આવનાર ભવિષ્ય માટે ટકાઉ ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂક્યો છે। સુરતની ઓરા યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ગુજરાત સર્ક્યુલર ઇકોનોમી એટલે કે ચક્રાકાર અર્થતંત્ર પરના એક ચર્ચા સત્રને સંબોધતા શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે વર્ષ 2050 સુધીમાં દેશમાં સર્ક્યુલર ઇકોનોમીનો વ્યાપ 2 ટ્રિલિયન ડોલર સુધી વધવાનો છે અને આ ક્ષેત્રે વ્યાપક તકો છે। શ્રી મોઢવાડિયાએ ઉદ્યોગોને આ તકોનો લાભ લઈ પર્યાવરણને અનુલક્ષીને વિકાસ મોડેલ બનાવવા અનુરોધ કર્યો છે।
3: ભારત ની ઇકોનોમી 4.15 ટ્રિલિયન ડોલર ની ટોટલ ઇકોનોમી, એને બદલે આ એક જ સાઈઝ, એક જ સર્ક્યુલર ઇકોનોમી ની સાઈઝ છે 2 ટ્રિલિયન ડોલર ની થવાની છે। અને કરવી હશે તો આપણે પોલિસી, ટેકનોલોજી, ફાઇનાન્સ, પોલિટિકલ બિલ પણ છે, આપણે પોલિસી આપણે ઇમ્પ્રુવ જરૂર હશે ત્યાં ઇમ્પ્રુવ કરીશું। આપણા જે એન્ટરપ્રિનર છે એ પણ નવી ટેકનોલોજી લઈ આવી શકે એવી ક્ષમતાઓ આપણે બધાની પાસે પડે।
2: અત્રે ઉલ્લેખનીય છે કે ચક્રાકાર અર્થતંત્ર એ ઉત્પાદન અને વપરાશનું એવું મોડેલ છે જેમાં સંસાધનોને શક્ય તેટલા લાંબા સમય સુધી વાપરીને, રિપેર કરીને, પુનઃ ઉપયોગ કરીને અને રિસાયકલ કરીને કચરો ન્યૂનતમ કરવામાં આવે છે। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે 1 કરોડ 21 લાખ રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે તેમ આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું। શ્રી પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં। તેમણે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજીને નકલી દવાઓનું ખરીદ વેચાણ કરતી પેઢીઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ઉત્પાદન એકમો, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી। આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ તપાસ દરમિયાન અંદાજીત 1,83,240 રૂપિયાના મૂલ્યનો આશરે 1,018 કિલોગ્રામ શંકાસ્પદ પનીર એનાલોગનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે 270 એકમોને તંત્ર નોટિસ પાઠવવામાં આવી છે અને 118 શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે। રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પણ નિયમો નું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમે 10 જેટલા બાળ લગ્નોને અટકાવ્યા છે। લગ્ન સીઝન શરૂ થતાં અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે વિશેષ ઝુંબેશો શરૂ કરવામાં આવી છે। આ અંગે અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહાલાએ વધુ માહિતી આપી।
4: અરવલ્લી જિલ્લામાં 8 તાલુકાઓમાં ટીમ બનાવવામાં આવેલી, પોલીસ સાથે સંકલન કરી બાળ લગ્ન અંગેની કોઈ ફરિયાદ મળે તો તેની તાત્કાલિક અટકાયત માટેની કામગીરી કરવામાં આવે છે। જે સમૂહ લગ્ન થતા હોય તે સમૂહ લગ્નમાં જોડાયેલા જોડકાની વરવધુની ઉંમરની પણ

0: ફ્રાય કરવા માટે તેઓ સાથે કામગીરી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાની અંદર કુલ 10 બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે. તેઓને બાળ લગ્ન અધિનિયમ અંગેની માહિતી આપવામાં આવી છે. જ્યાં સુધી એ વરવધુની ઉંમર ના થાય ત્યાં સુધી લગ્ન ન કરવા માટે એમને નોટિસ પાઠવવાની કામગીરી કરવામાં આવી છે.
1: ગુજરાતમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદ માટે નામ નક્કી કરવા માટે પાર્ટી દ્વારા મહત્વની બેઠક યોજાશે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 6, 7 અને 8 મેના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજાશે, જેમાં 15 મહાનગરપાલિકાના મહત્વના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના ચેરમેનના નામોને લઈને પણ ચર્ચા થશે. પ્રદેશના નિરીક્ષકોની ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા અંતર્ગત વિવિધ પદ માટે યોગ્ય ઉમેદવારોના નામ એકત્રિત કરીને ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર 10 મે પહેલા તમામ જગ્યાએ હોદ્દેદારો પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવી તૈયારીઓ ચાલી રહી છે.

0: ના ચેરમેનના નામોને લઈને પણ ચર્ચા થશે. પ્રદેશના નિરીક્ષકોની ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા અંતર્ગત વિવિધ પદ માટે યોગ્ય ઉમેદવારોના નામ એકત્રિત કરીને ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર 10 મે પહેલા તમામ જગ્યાએ હોદ્દેદારો પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવી તૈયારીઓ ચાલી રહી છે. નિવૃત્ત પેન્શનધારકોએ દર વર્ષે કરાવવી પડતી હયાતી ચકાસણી જીવન પ્રમાણપત્ર માટે હવે બેંક ટ્રેઝરી કે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા નહીં પડે. સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે કરાર મુજબ 1 મેથી 31 જુલાઈ દરમિયાન પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો ઘેર બેઠા જ નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ અને નાણાં સચિવ સંદીપકુમારની ઉપસ્થિતિમાં આ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ એટલે કે બાંધકામ શ્રમયોગીઓ તથા અનુસૂચિત જાતિ સિવાયના શ્રમયોગીના મૃત્યુના દુઃખદ સમયે તેમના પરિવારને અંત્યેષ્ટિ ક્રિયા માટે આર્થિક સહાય રૂપે મરણોત્તર ક્રિયા અંત્યેષ્ટિ સહાય યોજના વર્ષ 2011થી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 2025-26માં સૌથી વધુ 7145 વારસદારોને કુલ 7.14 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. આમાં યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં કુલ 26,657 વારસદારોને 13,73,00,000 રૂપિયાથી વધુની સહાય આપીને શ્રમયોગીઓના પરિવારની દુઃખદ ઘડીએ સરકાર તેમની પડખે ઊભી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ પરેશ ભટ્ટ અને સાથીઓના સ્વરમાં રમેશ પારેખની આ રચના સાથે.
2: હું ને ચંદુ છાના માના

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: ખુશાલીની ભાર,
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સાંભળીએ અચલ મહેતાના સ્વરમાં આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: નિશા ઉપાધ્યાયના સ્વરમાં સાંભળીએ આ ગીત.

0: નૈની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય

0: अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
1: આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો। 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો। થોડીક ક્ષણોમાં જોડાઈશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ મન ચાહે ગીત માટે।

0: ફિલ્મ દો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: યે ખત હમે ઉમ્મીદ હૈ આપને અપની પસંદ કા યે ગીત સુન લિયા હોગા.

0: फिल्म शोर का गीत अभी आप सुन रहे थे मन्ना डे, महेंद्र कपूर और अन्य साथियों का गाया हुआ। गीतकार थे राजकवि इंद्रजीत सिंह तुलसी और संगीतकार थे लक्ष्मीकांत प्यारेलाल। इस गीत को सुनने के लिए आप सभी ने हमें खत लिखा।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

આપ ટ્યુન કર્યો છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું અમી આપ સૌનું સાંજની સભામાં સ્વાગત કરું છું. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત લતા મંગેશકર અને SP બાલાસુબ્રમણ્યમના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે મેને પ્યાર ક્યા. સંગીત નિર્દેશન લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દો છે દેવ કોહલીના.

કાર્યક્રમમાં હવે સાંભળશું નિદા ફાઝલીએ લખેલી અને એમએમ કરીમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. લકી અલી અને સુનિધિ ચૌહાણના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે સૂર.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો દિલવાલે દુલ્હનિયા લઈ જાયેંગે ફિલ્મનું ગીત, આશા ભોંસલે અને અભિજીતના યુગલ સ્વરોમાં. સંગીતકાર છે જતીન લલિત, ગીતકાર આનંદ બક્ષી.

તાલ ફિલ્મનું ગીત સાંભળશો ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરોમાં. સંગીત નિર્દેશન એ આર રહેમાનનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતી નામ અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો આશા ભોંસલેના સ્વરમાં. ફિલ્મનું નામ છે લકી. સંગીત નિર્દેશન અદનાન સામીનું અને શબ્દો છે સમીરના.

0: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરેલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત અલકા યાજ્ઞિક અને કરસનદાસ સાગઠિયાના સ્વરોમાં. ફિલ્મનું નામ છે કંકુની કિંમત. ગીતકાર અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ.

સુરેલી સાંજ કાર્યક્રમમાં હવે સાંભળશો કડું મકરાણી ફિલ્મનું ગીત આશા ભોંસલેના સ્વરમાં, ગીતના બોલ અને સંગીત છે અવિનાશ વ્યાસના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: સુરીલી સાંજ ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો વીર મંગળાવાળો ફિલ્મનું ગીત, આશા ભોંસલે અને વેલજીભાઈ ગજનના યુગલ સ્વરોમાં. ગીતકાર અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરેલી સાંજ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો અનિલ જોશીએ લખેલી અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અશોક પાટકીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને.

0: આગી સાથે જ આજનો સુરેલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: અપીટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત આશા ભોંસલેના સ્વરમાં. ફિલ્મનું નામ છે જેવેલ થીફ. સંગીત નિર્દેશન ST બર્મનનું, શબ્દો છે શૈલેન્દ્રના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન

0: મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળશો આરાધના ફિલ્મનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરોમાં. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના.

0: મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો નીરજે લખેલી અને એસટી બર્મને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે ગેમલર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમમાં હવે સાંભળશો આર પાર ફિલ્મનું ગીત શમશાદ બેગમના સ્વરમાં. સંગીતકાર છે ઓપી નૈયર, ગીતકાર મજરૂહ સુલતાનપુરી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય

तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાશ્મીરે લખેલી અને ઓપી નૈયરે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. આશા ભોંસલે અને મીનુના સ્વરમાં ફિલ્મનું નામ હતું યે રાત ફિર ના આયેગી. કાર્યક્રમમાં હવે સાંભળશું રાજા મહેંદી અલી ખાને લખેલી અને મદન મોહને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ છે અનપઢ.

સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોસલેના સ્વરમાં લોફર ફિલ્મનું ગીત. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સ્વરાંકન છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

યાદો કી બારાત ફિલ્મનું ગીત સાંભળશો આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં. ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર આરટી બર્મન.

0: સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો પટાંગા ફિલ્મનું ગીત શમશાદ બેગમ અને ચિતલકરના સ્વરોમાં. સંગીત નિર્દેશન છે સી રામચંદ્રનનું અને શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણનના.
1: रंगून से बोल रहा हूँ. मैं अपनी बीवी रेणुका देवी से बात करना चाहता हूँ. हाँ हाँ.

કાર્યક્રમમાં હવે સાંભળશું અનામિકા ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર છે મજરૂ સુલતાનપુરી અને સંગીતકાર આરટી બર્મન.

સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો રોટી કપડા ઓર મકાન ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતના શબ્દો છે વર્મા મલિકના અને સંગીત નિર્દેશન લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર આપ માણી રહ્યા છો. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો. શૈલેન્દ્રએ લખેલી અને એસ ટી બર્મને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મનું નામ છે કાલા બાજાર.

આ ગીસાથી જ આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુરતમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,53,00,000 રૂપિયાના કુલ 2,792 સમજૂતી કરાર થયા. ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્માપેઢી પર દરોડા, 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત. પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે ગેસની અછતને કારણે દોઢ માસથી બંધ મોરબી સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાશે. પ્રસાર ભારતીના અધ્યક્ષપદે દૂર સંદેશા વ્યવહાર નિષ્ણાત પ્રસૂન જોશીની નિયુક્તિ. અને આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. સુરતની ઓરા યુનિવર્સિટી ખાતે આજે સંપન્ન થયેલી 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં દક્ષિણ ગુજરાતના વિકાસ માટે 3,53,00,000 રૂપિયાના કુલ 2,792 સમજૂતી કરાર કરવામાં આવ્યા. સમાપન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આગામી દિવસોમાં તાપી

0: ડાંગ, વલસાડ અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં બિન પ્રદૂષણ ઉદ્યોગોનો વિકાસ અને મહિલા ભાગીદારી વધારવાનું સરકારનું આયોજન છે. તેમણે એમ પણ જણાવ્યું કે પરિષદમાં સુરતના પરંપરાગત કાપડ ઉદ્યોગને વધુ સર્વગ્રાહી વસ્ત્ર અને કાપડ ક્ષેત્રનું વિસ્તરણ કરવા પર અને સ્થાનિક ઉદ્યોગના આર્થિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
1: 3,53,306 કરોડ રૂપે કે MOUs વો દક્ષિણ ગુજરાત કી ધરતી પે હુઆ હૈ. ઇસકો આને વાલે 3 સાલ મેં જબ યે સભી પ્રોજેક્ટ એક્ઝિક્યુટ હો જાયેંગે ઉસસે દક્ષિણ ગુજરાત કે 2.82 લાખ યુવાઓ કો સીધી રોજગારી પ્રાપ્ત હોગી.
0: આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે હાલ વૈશ્વિક સ્તરે પુરવઠા વ્યવસ્થામાં આવેલા અવરોધોને અવસરમાં ફેરવી ભારતને આત્મનિર્ભર સ્થિતિસ્થાપક બનાવી ઉત્પાદન ક્ષમતા વધારવું સૌથી મહત્વપૂર્ણ છે. સુરતની ઓરા યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં સમાપન સત્રને સંબોધતા શ્રી નડ્ડાએ આ મુજબ જણાવ્યું.
2: स्ट्रैटेजिक हमारी डिपेंडेंसी है, उससे हमको निजात पाने की जरूरत है और इसलिए हम चाहेंगे कि हम जब इकोनॉमिक स्ट्रेंथ की बात करते हैं तो उसका मतलब है नॉट जस्ट ओनली ग्रोथ बट रेजिलियंस, आत्मनिर्भर, और हमारे को स्ट्रैटेजिक ऑटोनॉमी के साथ साथ अपनी एबिलिटी को बढ़ाना, इसके लिए हमको काम करने की जरूरत है ताकि हम शॉक्स को संभाल सकें.
0: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ VGRCમાં આજે વિવિધ પરિષદો અને ચર્ચા સત્રો યોજાયા હતા. MSME પરિષદમાં ઉત્પાદકતા અને સ્પર્ધાત્મક વૈશ્વિક માર્ગો વિષય પર ચર્ચા સત્ર યોજાયું. આ સત્રમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા, ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થાને ગતિ આપવાના માર્ગો તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં MSME સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને વેલ્યુ એડિશન, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટ સ્કોપ્સ ઇન કોઓપરેટિવ સેક્ટર ઓફ ગુજરાત વિષય પર મંથન કરાયું. આ ઉપરાંત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં એનેબલિંગ ગુજરાત સર્ક્યુલર ટ્રાન્ઝિશન પોલિસી પાર્ટનરશીપ એન્ડ પાથવેઝ વિષય પર સેમિનાર યોજાયો. શ્રી માળીએ પર્યાવરણ અને ઉદ્યોગોના સહ અસ્તિત્વ પર તેમજ પર્યાવરણ સુરક્ષા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિષયના સેમિનારમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 5 મે સુધી શહેરીજનો માટે ખુલ્લું રહેશે, જેમાં નાગરિકોને વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકાશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્મા પીઢીઓ પર દરોડામાં અંદાજે 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું. શ્રી પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. તેમણે ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજીને નકલી દવાઓનું ખરીદ વેચાણ કરતી પેઢીઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી. દરમિયાન રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ઉત્પાદન એકમો, રેસ્ટોરન્ટ, ઢાબા અને ફેરિયાઓ સહિત કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે આ તપાસ દરમિયાન અંદાજીત 1,83,240 રૂપિયાના મૂલ્યનો આશરે 1,018 કિલોગ્રામ શંકાસ્પદ પનીર એનાલોગનો જથ્થો જપ્ત કરી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે 270 એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવાઈ છે અને 118 શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે. રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. વિશેષ કાર્યદળ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ચોક્કસ બાતમીને આધારે ભુજ નજીક લોડાઈ ગામના 32 વર્ષીય ફકીર મહમદ ઈસા ગગડાની ધરપકડ કરી છે. આ શખ્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ અલગ એકાઉન્ટ બનાવી આતંકવાદી જૂથ ISIS વિચારધારાને પ્રોત્સાહન આપતી ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ISIS ભૂતપૂર્વ વડા અબુ બકર અલ બગદાદીના સંદર્ભ સાથેના વિડીયો, તસવીરો અને લેખિત સામગ્રી પોસ્ટ કરતો હતો. મોબાઈલ ચેકિંગમાં આ ગેરકાયદેસર સામગ્રી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પશ્ચિમ એશિયા યુદ્ધને પગલે ગેસ કટોકટીને કારણે 1.5 માસથી બંધ મોરબી સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો છે. શહેરના

0: 575 એકમો શરૂ કરી દેવામાં આવ્યા છે અને બાકીના પણ જલ્દી ચાલુ થાય તેવા સંકેત છે. આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડીયાએ વધુ માહિતી આપી.
1: 15 એપ્રિલથી અંદાજે 1-2 પ્રોડક્ટની 250 જેટલી ફેક્ટરીઓ જે છે એ ચાલુ થઈ ગઈ હતી. બાકીની જે ફેક્ટરીઓ છે એ આજે બધી ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે. અંદાજે અત્યારે 575 ફેક્ટરીઓ જે છે એ આજની તારીખમાં ચાલુ થઈ ગઈ છે. બાકીની જે બચેલી ફેક્ટરીઓ છે જેમના લેબરો કોઈ અત્યારે આવ્યા નથી અને કે 2-4 દિવસથી આવવાના હોય તે બધી ફેક્ટરીઓ આવનારા દિવસોમાં રાબેતા મુજબ ચાલુ થઈ જશે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ 4 મે 2026 સોમવારે સવારે જાહેર કરવામાં આવશે. ફેબ્રુઆરી માર્ચ 2026 દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી તો વિજ્ઞાન સામાન્ય વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજસેટ 2026 તથા સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામ પણ એ દિવસે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ગુજરાતના ધારાસભ્યોને હવે રેલવે મુસાફરીમાં વધુ પ્રીમિયમ વિકલ્પો મળશે. નવા નિયમો અનુસાર ધારાસભ્યો દેશમાં કોઈપણ સ્થળે વંદે ભારત, તેજસ એક્સપ્રેસ તથા દુરંતો એક્સપ્રેસ જેવી નવી ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે. નાણાકીય વર્ષ દરમિયાન ધારાસભ્યો રાજ્યની અંદર 10,000 કિલોમીટર અને અન્ય રાજ્યમાં 20,000 કિલોમીટર સુધી મુસાફરી કરી શકશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂરસંદેશા વ્યવહાર નિષ્ણાત પ્રસૂન જોશીને દેશના જાહેર સેવા પ્રસારક પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિયુક્તિ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે શ્રી જોશી એક દુર્લભ સર્જનાત્મક વ્યક્તિત્વ છે જેમને વિશ્વભરમાં જાહેરાત, સાહિત્ય, કલા અને સિનેમા ક્ષેત્રે પ્રશંસા થાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે જોશીના શબ્દોમાં માટીની સુગંધ છે અને તેમની દ્રષ્ટિ દેશની સંસ્કૃતિના કાલાતીત સારને પ્રતિબિંબિત કરે છે. અગાઉ શ્રી જોશી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન મુંબઈના અધ્યક્ષ રહી ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈપણ ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ 2-3 ડિગ્રી સુધી તાપમાન ઘટવાનું અનુમાન છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી છે.
2: अहमदाबाद की बात करेंगे तो 44 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है और कल के लिए 43 डिग्री सेल्सियस और ओवरऑल बात किया जाए तो 4 आवर में एनर्जी रहने का पूर्वानुमान है. उसके बाद 2-3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए. फिशरमैन के लिए वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए. जो विंड होगी कोस्टल एरिया में वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी 65 के आसपास रहने का पूर्वानुमान है.
0: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પાટણના પટોળાના કસબી પરિવારની વર્ષો જૂની બેનમૂન વણાટ કલાને ગુજરાત ગરિમા એવોર્ડથી બિરદાવાઈ છે. પાટણ પટોળા પરિવારના માસ્ટર ભરત સાલવીને સમગ્ર દેશમાં પટોળાની બેનમૂન હસ્તકલાને જાળવી રાખવા બદલ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુરતમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,53,00,000 રૂપિયાના કુલ 2,792 સમજૂતી કરાર થયા. ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્માપેઢી પર દરોડા, 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત. પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે ગેસની અછતને કારણે 1.5 માસથી બંધ મોરબી સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાશે. પ્રસાર ભારતીના અધ્યક્ષ પદે દૂરસંદેશા વ્યવહાર નિષ્ણાત પ્રસૂન જોશીની નિયુક્તિ અને આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 87% પુનઃમતદાન થયું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકને પડકારતી તૃણમૂળ કોંગ્રેસની અરજીમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઘરેલું એલપીજી સિલિન્ડરનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. દૂર સંદેશાવ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ. અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણા જિલ્લાના 15 બૂથ પર આજે પુનઃમતદાન યોજાયું હતું. આમાં મગરહાટ પશ્ચિમ મતવિસ્તારમાં 11 જૂથ અને ડાયમંડ હાર્બર બેઠકના 4 જૂથનો સમાવેશ થાય છે. સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 87% મતદાન નોંધાયું હતું. સંબંધિત રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો પાસેથી મળેલા અહેવાલોના આધારે ચૂંટણી પંચ દ્વારા પુનઃમતદાનનો આદેશ આપવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગયા મહિનાની 29મી તારીખે આ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ, કેરળમ, તમિલનાડુ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સોમવારે થશે. આસામની બધી 126 બેઠકો, કેરળમમાં 140

0: અને પોન્ડિચેરીમાં 30 બેઠકો માટે મતદાન 9 એપ્રિલે યોજાયું હતું. તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની 152 બેઠકો પર 23 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કા માટે મતદાન ગયા મહિનાની 29 તારીખે 142 બેઠકો માટે થયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂકને પડકારતી તૃણમૂલ કોંગ્રેસની અરજીમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને જોયમલ્યા બાગચીની ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ચૂંટણી પંચને ગણતરી માટે કર્મચારીઓની નિમણૂક કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ખાસ બેન્ચે કહ્યું હતું કે 13 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમાવવાના નિર્દેશ આપતા પરિપત્રને દોષી ઠેરવી શકાય નહીં.
1: निर्वाचन आयोग ने न्यायालय को बताया कि परिपत्र में केंद्र और राज्य सरकार के कर्मचारियों के मिश्रण का स्पष्ट प्रावधान है. आयोग ने कहा कि तृणमूल कांग्रेस की किसी भी प्रकार की गड़बड़ी की आशंका निराधार है. पीठ ने कहा कि आयोग केंद्रीय कर्मचारियों सहित एक ही समूह से मतगणना कर्मियों का चयन कर सकता है और उसके परिपत्र में कोई त्रुटि नहीं है. इससे पहले कलकत्ता उच्च न्यायालय ने तृणमूल कांग्रेस की याचिका खारिज करते हुए कहा था कि निर्वाचन आयोग का राज्य कर्मचारियों के बजाय केंद्रीय कर्मियों और सार्वजनिक क्षेत्र के उपक्रमों के कर्मचारियों को मतगणना पर्यवेक्षक और सहायक के रूप में नियुक्त करने का निर्णय वैध है. समाचार कक्ष से जागृति शर्मा.
0: વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં આજે ગુજરાતના સુરતમાં સંપન્ન થઈ. સમિટમાં 3,53,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણના 2,792 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સમાપન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આગામી દિવસોમાં તાપી, ડાંગ, વલસાડ અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં બિન પ્રદૂષણ ઉદ્યોગોના વિકાસ અને મહિલા ભાગીદારી વધારવાનું સરકારનું આયોજન છે.
2: 53,306 करोड़ रुपए के MOUs वो दक्षिण गुजरात की धरती पे हुए हैं. इसको आने वाले 3 साल में जब ये सभी प्रोजेक्ट एग्जीक्यूट हो जाएंगे उससे दक्षिण गुजरात के 2.82 लाख युवाओं को सीधी रोजगारी प्राप्त होगी.
0: કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં અવરોધોને તકોમાં પરિવર્તિત કરવી જોઈએ અને આત્મનિર્ભર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવવું જોઈએ. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે ઉત્પાદન ક્ષમતા વધારવી એ દેશની ટોચની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું હતું કે આવી પ્રાદેશિક સમિટ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ 4-8 મે દરમિયાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર મંચ IMRFમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેઓ IMRFના પૂર્ણ સત્રમાં ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપશે. આ બેઠક દરમિયાન ભારતના ઈ સ્થળાંતર અનુભવ પર એક અલગ કાર્યક્રમનું પણ આયોજન કરશે. આ વિષય પરની પ્રથમ બેઠક 2022માં યોજાઈ હતી જેમાં ભારતે સક્રિયપણે ભાગ લીધો હતો અને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જનતાને ખાતરી આપી હતી કે મે મહિના દરમિયાન અપેક્ષિત ગરમીની સ્થિતિ અંગે ગભરાવાની કોઈ જરૂર નથી. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી સિંહે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને લૂની સ્થિતિ જોવા મળી શકે છે, પરંતુ તે સમગ્ર દેશમાં એક સમાન નહીં હોય. તેમણે ઉમેર્યું હતું કે સમયસર તૈયારીઓ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને પરિસ્થિતિને અસરકારક રીતે સંભાળી શકાય છે. મંત્રીએ કહ્યું કે મે મહિનાના બીજા અને ચોથા સપ્તાહ દરમિયાન પ્રમાણમાં વધુ તાપમાન રહેવાની ધારણા છે, જેના કારણે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના ભાગોમાં તેમજ પૂર્વ કિનારે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઘરેલું LPG સિલિન્ડરનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ગઈકાલે ઓનલાઈન LPG સિલિન્ડર બુકિંગ વધીને 99% થયું છે, જ્યારે OTP આધારિત ડિલિવરી દર 94% વટાવી ગયો છે. LPG સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે ગઈકાલે દેશભરમાં 1,700થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાક

માં ભારતીય ધ્વજવાળા જહાજો સાથે સંકળાયેલી કોઈ ઘટના નોંધાઈ નથી. મંત્રાલયે છેલ્લા 24 કલાકમાં અખાત ક્ષેત્રના વિવિધ સ્થળોએથી 30 નાવિકોને સુરક્ષિત પરત કરવાની પણ ખાતરી આપી છે. છત્તીસગઢના કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર આજે એક IED નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં 3 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા અને 1ને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા અને શોધખોળ કામગીરી હાથ ધરવા માટે છોટેબેટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટીમ રવાના કરવામાં આવી હતી. ઘાયલ કોન્સ્ટેબલને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ભારતીય વિદેશ વેપાર સંસ્થા IIFTને તેના 63મા સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર અને વ્યવસ્થાપન પરિદૃશ્યને આકાર આપવાની સંસ્થાની સતત શ્રેષ્ઠતાની પ્રશંસા કરી. તેમણે વૈશ્વિક વેપાર નીતિ, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં યોગદાન આપતી એક અગ્રણી સંસ્થા તરીકેની તેની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂર સંદેશા વ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીને ભારતના જાહેર સેવા પ્રસારક પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી જોશીનું કાર્યક્ષેત્ર પ્રશંસનીય ફિલ્મી ગીતો, જાહેરાત ઝુંબેશો અને સામાજિક રીતે પડઘો પાડતી વાર્તાઓ સુધી વિસ્તરેલું છે. તેમની નિયુક્તિ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શ્રી જોશી એક દુર્લભ સર્જનાત્મક વ્યક્તિત્વ છે, જેમની વિશ્વભરમાં જાહેરાત, સાહિત્ય, કલા અને સિનેમા ક્ષેત્રે પ્રશંસા થાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે જોશીના શબ્દોમાં માટીની સુગંધ છે અને તેમની દ્રષ્ટિ દેશની સંસ્કૃતિના કલાતીત સારને પ્રતિબિંબિત કરે છે. અગાઉ શ્રી જોશી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન મુંબઈના અધ્યક્ષ રહી ચૂક્યા છે. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ રેડ કોર્નર નોટિસ હેઠળ વોન્ટેડ કમલેશ પારેખનું સંયુક્ત આરબ અમીરાતથી ભારત સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરાવ્યું. CBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પારેખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ બેન્કોના કન્સોર્ટિયમને કરોડો રૂપિયાના નુકસાન સાથે સંકળાયેલા મોટા પાયે બેન્કિંગ અને નાણાકીય છેતરપિંડીના કેસમાં વોન્ટેડ હતો. CBIએ જણાવ્યું હતું કે મંત્રાલયો અને તપાસ એજન્સીઓ દ્વારા સંકલિત પ્રયાસો દ્વારા તાજેતરના વર્ષોમાં ઇન્ટરપોલ દ્વારા 150થી વધુ ગુનેગારોને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ આજે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવશે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે, જેની ફાઇનલ 5 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરીવાર. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 87% પુનઃમતદાન થયું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકને પડકારતી તૃણમૂલ કોંગ્રેસની અરજીમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઘરેલું LPG સિલિન્ડરનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. અને દૂર સંદેશા વ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. જોઈએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ ક્ષણોમાં સાંભળશું કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે સાંભળશું કાર્યક્રમ આપકે લીએ. 9:30 સાંભળશું કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશું કાર્યક્રમ છાયા ગીત. ત્યારબાદ 10:30 સાંભળશું મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ ઢલતી જાહેરાત. હવે જોઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 સાંભળશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 સાંભળશું વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમ અમૃતધારા. પ્રસ્તુતિ અમારા વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. 6:35 મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો સાંભળશું. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સાંભળશું કાર્યક્રમ સંગીત સરિતા. ત્યારબાદ 7 વાગે સાંભળશું ભૂલે વિસર ગીત. 7:30 સાંભળશું કાર્યક્રમ હમ હે રાહી પ્યાર કે. 8:15 સાંભળશું કાર્યક્રમ ત્રિવેણી. 8:35 સાંભળશું કાર્યક્રમ ચિત્રલોક. 9:30 સાંભળશું કાર્યક્રમ આજ કે ફનકાર. ત્યારબાદ 10:30 સાંભળશું વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો. 10:30 કાર્યક્રમ

ધૂમ મસ્તી ધૂમ 11:02 સાંભળશો કાર્યક્રમ દિલસે, 11:30 સાંભળશો કાર્યક્રમ તરણનું, અને 12:05 સાંભળશો મુંબઈથી પ્રસારિત થનારા કાર્યક્રમો યાદો કી મહેફિલ, ત્યારબાદ 1:00 સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર, 1:30 2:00 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી, 2:35 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 3:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સાંભળશો મનચાહી ગીત, ત્યારબાદ 3:30 સાંભળશો નાટ્ય તરંગ ડ્રામા, 4:00 પીટર અંતર્ગત સાંભળશો બોમ્બે ટોકીઝ, 5:00 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલા ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો, 6:00 સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો, 7:00 સાંભળશો વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા, ત્યારબાદ 8:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ, 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ચિત્રલોક, 9:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ, 9:30 સાંભળશો કાર્યક્રમ ફિલ્મ મ્યુઝિક, જે સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી, ત્યારબાદ મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ છાયા ગીત, 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી. તો આ હતી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત, શ્રેયા ઘોષાલ અને વૈશાલી મેડેના સ્વરોમાં, સંગીત નિર્દેશન જેકી વંજારીનું, ગીતના બોલ છે સિદ્ધાર્થ ગરિમાના, ફિલ્મનું નામ છે બાજીરાવ મસ્તાની.

કાર્યક્રમમાં હવે સાંભળશો જવ્વી મેટ ફિલ્મનું ગીત, ઉસ્તાદ રશીદ ખાનના સ્વરમાં. સંગીત નિર્દેશન છે સંદેશ સંદેશ સંડિયાલનું અને ગીતના શબ્દો છે ઇરશાદ કામિતના.

ચિત્રલોક કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો જાવેદ અખ્તરે લખેલી અને મદન મોહને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને લતા મંગેશકર અને રૂપકુમાર રાઠોડના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે વીર ઝારા.

કાર્યક્રમમાં હવે સાંભળશું દિલવાલે ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં. ગીતના શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના અને સંગીત નિર્દેશન પ્રીતમનું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રેયા ઘોષાલના સ્વરમાં પુષ્પા ટુ ધ રૂલ ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન હતું દેવી પ્રસાદનું અને ગીતના શબ્દો હતા રકીબ આલમના. ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું બ્લફ માસ્ટર ફિલ્મનું ગીત. સુનિધિ ચૌહાણ અને અભિષેક બચ્ચનના સ્વરમાં સંગીત નિર્દેશન અને શબ્દો છે વિશાલ શેખરના.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો શાન અને કૈલાશ ખેરના સ્વરોમાં. સંગીત નિર્દેશન જતીન લલિતનું, શબ્દો પ્રસૂન જોશીના. ફિલ્મનું નામ છે ફના.